ગાય એ સુઘર ગીત કે પાછું આવા એકઠા નવું ગીત લા સુનીએ ઓ એ ગીત લા લા સુને બર હમણ લા પત્ર ભેજૈયા હમર શ્રોતા સંગવારી મન હવે ગ્રામ પંચાયત બઠેના લે બલકરણ વર્મા અંજની જ્યોતિ રેખા ધનેશ્વરી વર્મા ચટોદર સારા ગાંવ લે હવે સુજાન વર્મા સોદ્રા વર્મા આયુષ કૃત વર્મા શિવાજી ચોક રાજીમ લે હવે અનિલ કુમાર અંજુલતા આદિત્ય કુમાર ઉકરીશ શ્રીવાસ્તવ અમરપુર પેન્ડ્રા લે હવે દીપક કુમાર રોશન બંશીલાલ રેખા દેવી શ્વેતા દેવી સુરુચિ દેવી દિશા દિવ્યાંશ આરોહી ઔ લબી શ્રીવાસ્તવ સુરેશ કુમાર સારથી ભાઈ કમલકાંત સારથી વીરેન્દ્ર વૃજકાંત સારથી બેમિત્રા લે હવે નારાયણ પ્રસાદ વર્મા ચંદ્રકાંત વર્મા સીમા શારદા દામિની વર્મા બાજારપારા બેમિત્રા લે હવે ભારતલાલ સિન્હા લવ કુમાર લક્કી સિન્હા બિલ્હાલે હવે શેખ નાસિર મહઝબીન બાનુ રમઝાન ખાન સિકંદર અશરફ ખાન નાસિર અયાઝ અલફૈઝ ખાન હઝીરુન્નિશા સાદિયા ખાન ઔર એઠી પારા ભાટાપારા લે હવે અનિતા સાહુ વીના સાહુ નેહા સાહુ મોનિશા સાહુ સુની હમરે જમ્મુ શ્રોતા સંગવારી મન કે પસંદ કા એક ગીત લા કે લગા હવે પંચરા મિર્ઝા ઔ સાથી મન

સાધરામ મરાવી ઔ શૈલ બાલા ધ્રુવ કે ગાય એ ગીત કે પાછું કાર્યક્રમ કે અંતિમ ગીત લા આવાજ સુન લઈ ઔ એ ગીત કે ફરમાઈશ ભેજૈયા હમાર શ્રોતા સંગવારી મન હવે તેરી ભાટા પારાલે હમે ગન્નુલાલ રજક કે આર સાહુ અશ્વિની વર્મા ગણેશ મિસ્ત્રી માયા રામ રજક પુનેશ્વર રજક ફણેશ્વર રજક મુકેશ કાવ્યા તાનિયા ઔ સુશીલ દેવાંગન અખિલેશ દેવાંગન लोकेश आशीष रवि मोनू सोनू कान्हा आदित्य देवांगन एमन हमें कतिया पारा जुना बिलासपुर ले बमहर चाटी डीले हमें गंगा देवी देवांगन पूनम धनेश्वरी महेश्वरी कुमारी मिल्की बेबी मीनाक्षी और निधि देवांगन ग्राम महमदपुर भक्तिन बाजार अकलतरा ले हमें रमेश कैवर्त राजकुमारी आरती कैवर्त रसड़ा अकलतरा ले मुरलीधर साहू लक्ष्मी देवी योगेश साहू कीर्ति संध्या डिकेश वासु